તો ભાવે સોઈ થીસી, જો તું દેહ સોઈ હો પાઈ રહાઓ। સબ તેરી તું સબની ધ્યાયા, જિસનો કૃપા કરે તિન નામ રતન પાયા। ગુરમુખ લાદા મનમુખ ગવાયા, તુદે આપ વિછોડ્યા આપ મિલાયા। તું દરિયાઓ સબ તુજ હી માહે, તુજ બિન દૂજા કોઈ નાહે। જીવ જનત સબ તેરા ખેલ, વિજોગ મિલ વિછડ્યા સંજોગી મેલ। જિસનો તું જાના એહ સોઈ જન જાણ, હર ગુણ સદ હી આખ વખાણ। જિન હર સેવ્યા